0: दिशा सुप्रीम एक्स्ट्रा लॉन्ग ग्रेन बासमती राइस इंडल्ज विद दिशा अवेलेबल एट ऑल इंडिपेंडेंट स्टोर्स नेशन वाइड.
1: लंदन आर यू रेडी. राघव एंड्स प्रेजेंट्स टू यू फॉर द फर्स्ट टाइम लेजेंड उदित नारायण एंड सन आदित्य नारायण परफॉर्मिंग लाइव विद बड़े मियां छोटे मियां दिस डिसेंबर. One date, one show, Sunday the 20th of December at the OVO Arena, Wembley, London. Tickets available now at Ticketmaster and AXS. Visit raga.events. Exclusive radio partner, Leica Radio Network.
2: Discover Malta and Gozo with a Twin Center Island Escape. Fly from a choice of UK airports year-round and enjoy 3 nights in Malta. A ferry trip to Gozo for another 3 nights and more. Prices start from just £399 per person. For great deals on cruise and holidays, visit Skylord Cruise and Holidays.com or call 0192 388 3100 at all protected.
3: Aa September, Paris ma ithihas lakhai rahyo che.
4: BAPS Mandir no opening and Star Tours tamne lai jai rahyo che aap pavitra yatra par.
3: Europe na 3-9 divas na tours.
4: France, Switzerland, Italy. અને જર્મની સાથે
3: દર્શન પણ અને યુરોપ પણ.
4: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
3: કોલ 0208900-2323 ધ સ્ટાર ટૂર્સ.
4: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
5: હેલો લંડન, ધ વેઇટ ઇઝ ઓવર. કલ્યાણ જ્વેલર્સ ઇન્વાઇટ્સ યુ ટુ ધ ગ્રાન્ડ ઓપનિંગ ઓફ અ સ્પેક્ટેક્યુલર ન્યુ શોરૂમ. જોઈન અસ ઓન ગ્રીન સ્ટ્રીટ અપટન પાર્ક ધીસ જુલાઈ 31st. કલ્યાણ જ્વેલર્સ ઓલસો એટ બેલગ્રેવ રોડ લેસ્ટર.
6: On this week's Leica Extra podcast, Deep Raja discusses reinvention and entrepreneurship with Meenal from Samaria Global Finance Limited.
7: Nowadays, it's getting more and more challenging because the banks, all the bigger financial institutions, all the lenders, all the investors, they have so many people approaching them on a day-to-day basis. So they need someone who can actually hit the ground running for them.
6: Leica Extra is here. Search for our podcast, Leica Extra, on all major streaming platforms. Gold Breakfast with Kajal on Leica Gold.

0: Disha Supreme Extra Long Grain Basmati Rice. Indulge with Disha. Available at all independent stores nationwide.
1: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
2: બીએપીએસ મંદિરનો ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
2: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
2: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ,
2: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.